સ્વાગત. આપણાથી આપણા રોજના વ્યવહારમાં જાણીએ અજાણીએ અનેક પાપો થતા હોય છે. આપણે ચાલીએ ત્યારે કોણ જાણે કેટલા જીવજંતુઓ આપણા પગલે નાશ પામતા હોય.